બધા પીએ એ ભાઈ ગુરુ પ્રસાદી એકો જાણે એક ઘડી મેં બાર પેયા જેડા ગુરુ દી કૃપા દ્વારા ગુરુ દે કહે તે ચલદા હૈ ઓદા એક ઘડી વિચ ઉધાર હો જાંદા હૈ નહીં તે ઇન્સાન મોહ માયા વિચ ડૂબદા